હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતની પ્રતિભાને ઉજાગર કરતા કેટલાક મહાનુભાવોની વાતો કરીશું. ગુજરાતના કેટલાક રાજવીઓ વિઝનરી હતા અને તેમણે ગુજરાતને સમગ્ર ભારતમાં આગવું સ્થાન અપાવ્યું છે. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ 26 વર્ષના સંશોધનને અંતે ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવત ગોમંડલ રચ્યો, જેની ગણના જ્ઞાનકોશ તરીકે પણ કરવામાં આવે છે. તેમણે 1915ની આસપાસ ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જેનો અન્ય શબ્દકોશમાં સમાવેશ થતો ના હોય. તેમણે નવલકથા, કાવ્ય સંગ્રહો, વર્તમાન પત્રો, જાહેર ખબરો કે ઇવન ચોપાનિયામાંથી પણ શબ્દો મેળવ્યા. આશરે 900 પાનાનો એક એવા 9 ભાગમાં આ જ્ઞાનકોશ બનેલો છે, જેમાં આશરે 3,00,000 શબ્દો અને 28,000 રૂઢિપ્રયોગોનો સમાવેશ થયો છે. ગુજરાતમાં બોલાતી દરેક બોલીના તળપદી શબ્દોનો પણ આમાં સમાવેશ કર્યો છે. તે ઉપરાંત જામનગરના રાજા રણજીતસિંહજી એક ઉમદા રાજાની સાથે સાથે ખૂબ જ સારા ક્રિકેટર પણ હતા. ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ દ્વારા તેમના માનમાં આજે પણ રણજી ટ્રોફી ટુર્નામેન્ટનું આયોજન થાય છે. તેમના પુત્ર રાજા દિગ્વિજયસિંહજીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલિશ રેફ્યુજીઝને આશરો અપાવ્યો હતો અને તેમના બાળકોના એજ્યુકેશનની પણ વ્યવસ્થા કરી હતી. આજે તે જગ્યા બાલાચડી સૈનિક સ્કૂલ નામ તરીકે પ્રખ્યાત છે. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલને આપેલા ગીર જાતિના આખલાની મદદથી આજે બ્રાઝિલ દેશ ડેરી ફાર્મિંગમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. તો મિત્રો, હવે આ એક સુંદર મજાનું ગીત સાંભળો.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. 12 ફેબ્રુઆરી 1824 ના દિવસે મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં જન્મેલ બાળક મૂળ શંકર એટલે કે વિશ્વ વિખ્યાત સ્વામી દયાનંદ સરસ્વતી. નાનપણથી જ વેદ વેદાંત અને હિન્દુ ધર્મશાસ્ત્રમાં રુચિ હોવાથી તેમણે ઘરનો ત્યાગ કર્યો અને દેશ ભ્રમણ કરીને અલગ અલગ ગુરુઓ પાસેથી ધર્મ અને યોગનું જ્ઞાન મેળવ્યું. હિમાલયમાં 10-12 વર્ષની કઠોર તપસ્યા બાદ તેમને આત્મજ્ઞાન મળ્યું, પરંતુ આત્મકલ્યાણની સાથે સાથે દેશની પરિસ્થિતિ, ધર્મનું પતન વગેરે દેશમાંથી કેવી રીતે દૂર કરવા તે વ્યથા તેમના મનમાં હતી. દેશની સંસ્કૃતિને બચાવવા અને હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે તેમણે કઠોર પરિશ્રમ કર્યો. તેમણે મૂર્તિ પૂજાનો વિરોધ અને વિધવા વિવાહને સમર્થન અંગે નવું ચિંતન પ્રગટ કર્યું અને 1875માં આર્ય સમાજની સ્થાપના કરી. 1919માં અમદાવાદમાં જન્મેલા વિક્રમ અંબાલાલ સારાભાઈનું નામ આજે પણ સમગ્ર વિશ્વમાં માનથી લેવાય છે. તેઓ એક ઉમદા ભૌતિક શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. ભારતમાં સ્પેસ રિસર્ચની શરૂઆત કરનાર વિક્રમભાઈનો ભારતના ન્યુક્લિયર પાવર ડેવલપમેન્ટમાં મહત્વનો ફાળો રહ્યો છે. આજે આખી દુનિયામાં ભારતને માન સન્માન અપાવનાર સંસ્થા ઇસરોની સ્થાપના પણ વિક્રમભાઈએ જ કરી હતી. ભારતના પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટનો પાયો નાખનાર, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી નવાજવામાં આવેલા ડોક્ટર વિક્રમ સારાભાઈએ વિશ્વ વિખ્યાત IIM અમદાવાદની સ્થાપનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો મિત્રો, હવે આપણે સરસ મજાનું આ ગીત સાંભળીએ.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. 1946માં ભાવનગરમાં જન્મેલા મોરારીદાસ હરિયાણીએ શરૂઆતમાં મહુવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ નિભાવી હતી. સમય જતાં તેઓ સમાજમાં રહીને જ સંન્યાસી જીવન જીવવા લાગ્યા અને આજે આખી દુનિયામાં તેઓ મોરારી બાપુના નામથી ઓળખાય છે. તેમણે હિન્દુ ધર્મના પ્રચાર માટે વેટિકન સિટી, કૈલાસ પર્વતની તળેટીની સાથોસાથ વિશ્વના ઘણા દેશોમાં રામકથાનું વાંચન કર્યું છે. સૌરાષ્ટ્રના રાજુલા ગામમાં જન્મેલા રમેશભાઈ ઓઝાનું નામ પણ વર્લ્ડ હિન્દુ સ્પિરિચ્યુઅલ લીડર તરીકે માનથી લેવાય છે. મિત્રો, એવા ઘણા મહાનુભાવો છે કે જેઓ ગુજરાતી ન હતા છતાં પણ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. 1925માં સ્પેનમાં જન્મેલા કાર્લોસ વાલેસ એટલે કે ફાધર વાલેસ પોતાના જીવનમાં લગભગ 50 વર્ષ ભારતમાં રહ્યા અને ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય યોગદાન પણ આપ્યું. ભારતમાં ફાધર ઓફ ધ વ્હાઇટ રિવોલ્યુશન તરીકે જાણીતા થયેલા શ્રી વર્ગીસ કુરિયન ભલે ને કાલિકટમાં જન્મ્યા હોય છતાં પણ તેમણે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને આણંદમાં ત્રિભુવનદાસ પટેલ દ્વારા સ્થપાયેલી અમૂલ ડેરીનો વહીવટ સંભાળીને ડેવલપ કરી. આજે એ જ ડેવલપમેન્ટના પાયા ઉપર અમૂલ ભારતની ટોચની ડેરી પ્રોડક્ટ્સ બનાવતી કંપની ગણાય છે. તેમની ડેરી ડેવલપમેન્ટ પેટર્નથી પ્રભાવિત થઈને તત્કાલીન વડાપ્રધાને શ્રી વર્ગીસ કુરિયનની આગેવાની હેઠળ ગુજરાતના આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરી. મિત્રો, આ રીતે ભારત અને વિશ્વની પ્રગતિમાં આપણા ગુજરાતની ભૂમિકા અગત્યની બની છે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરિયા જીવન ધરતી પર મળે ના મળે. કરું છું યાદ દિલથી તમને આજે, કદાચ મારું દિલ ધડકતું કાલે મળે ના મળે. તો મિત્રો, આપ આ સુંદર ગુજરાતની યશગાથા કહેતું ગીત સાંભળો અને તમારી મજાની મિત્ર માનસી આપ સૌને દિલથી યાદ કરે છે અને આપ સૌની વિદાય લે છે. થેન્ક યુ ઓલ લિસનર્સ. આવજો. બાય બાય. ટેક કેર.